0: ભાઈન બોનું ગીત તો અહીં પૂરું અને ગીત બાદ એક ગીત ફરી આપ સૌનું ઘણે મન સ્વાગત કરો હો અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈન બોનું ગીત કે પહેલા આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો પારંપરિક બીજ વાગણની ખેતીની વિરાસત આત્મનિર્ભરતા અને બહેતર ઉત્પાદનનું આધાર હૈ અણા વિશે માટે જાણકારી આલવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી મનીષજી તો સપ્તકી પહેલા આપણે હામરી લણાની વાત અને મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્તે અંજલિજી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
1: આપકા ઓર વાગડ રેડિયો કા બહોત બહોત ધન્યવાદ.
0: સર જૈસા કી આજ આપ હમારી કાર્યક્રમ ખેતીવાડી સે જોડ રહે હૈ ઓર આજ હમારી કાર્યક્રમ મેં આપસે વાતચીત કા વિષય હૈ પારંપરિક બીજ પ્રબંધન કો લેકર. હમ દેખતે હૈ કે બીજ કા પ્રબંધન કરના વાગડ જો ક્ષેત્ર હૈ ઉસકી ખેતી કી વિરાસત હૈ આત્મનિર્ભરતા હૈ ઓર બહેતર ઉત્પાદન કા આધાર હૈ. તો સબસે પહેલે આપ હમ યહી બતાઈએ કે આદિવાસી ક્ષેત્ર મેં પારંપરિક બીજો કા પ્રબંધન કેસે કિયા જાતા હૈ ઓર ઇસકા ક્યા મહત્વ હૈ.
1: તો કિસાન ભાઈઓ અગર હમ હમારે પારંપરિક બીજ કી બાત કરે તો વાગડ અંચલ કા હમારા જો આદિવાસી ક્ષેત્ર હૈ યહાં ખેતી કી જો પરંપરા હૈ વો આદિકાલ સે ચલી આ રહી હૈ.
0: બિલકુલ.
1: ઓર પ્રકૃતિ આધારિત જીવન શૈલી કા જો કેન્દ્ર હૈ ઉસકો હમ ખેતી ઓર ઇસસે જુડી હુઈ ચીઝે માનતે હૈ. તો યહાં કે કિસાનો ને પીઢ઼ી દર પીઢ઼ી અપને અનુભવ

કેવડે આપણે વ્યાસે મનીષજી જોડ્યોતા કહતા ને એણે આપણને ઘણી અસલ તરીકાથી બતાડ્યું હે કે આપણે જે વાગડ ક્ષેત્રના કિસાન ભાઈ બોન હે એ પારંપરિક બીજોનું પ્રબંધન હરતે કરી કઈ કઈ વાતોનું એણાને ધ્યાન રાખવું હે એને સાથે આપણી જે બોને હે એણાની બીજ ચયન મેં હું ભૂમિકા હે ને બીજની સફાઈ ને ગ્રેડિંગનું હું મહત્વ હે. આશા કરો કે આ હંગરી વાતે આપને ગમી હોંગા કેમકે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું. સૂટા તો પડ પણ સાથે પહેલા હમરી લાયક ઓર કિતને મોરે પડો સૂટા.

બહેન બોનું અણસ્કી થાતી કાર્યક્રમ ખેતીવાડી ટકી પડે સુટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાથરા કેમ્પસ વાંસપાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનું ફરી મળંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવી

0: जिंदगी निकलते वक्त कोई आपनो इंतजार करी रू है। मानी दुआ, पितानी उम्मीद, निसोरनी मुस्कान होवे। इटली गाड़ी धीरे सलावो, हेलमेट पहरो, सीट बेल्ट लगाड़ो। एक नानी सी सावधानी हित जिंदगी बचाड़ी लेगा। सड़क सुरक्षा अपनावो, क्योंकि घेरे कोई आपनो इंतजार करी रू है। वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित। આપે કારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે હોવે અગર પેડ ને રહેંગા તો આપણે ઘરતી જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા હોવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હોવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન તો આયરન થકી ભરપૂર તત્વનું કરો ભોજન હોવે કેમ કે ખૂનમાં આયરન તત્વની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે જલ્દી થકાન થાવી શારીરિક કમજોરી યાદદાશ્તમાં કમી શ્વાસ ફૂલવું આ સબ અનિમિયાના લક્ષણ હે
1: હોવે ભાઈન બોનુ આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણે પાયવારા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્રમાંથી જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવી સુવે
0: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્રમાંથી અનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હે
1: હોવે એનિમિયા થકી બચવા બદલે આપણને ખવાનામાં દાળ પત્તેદાર સબ્જી ગુડ બાજરા તિલ લીંબુ ને સંતરા ગોબી તરબૂચ આંવલા ટમાટરનું સેવન કરવું સુવે
0: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો અનિમિયા થકી બચી શકંગા
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
2: હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તો કિસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે સ્તુતિશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહો એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી સ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા આપણે, આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખીએ કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
3: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બોનોને આપની બોન અંજલીનું રામ રામ. કિસાન ભાઈ બોન, આપ હમરી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. ને આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હો અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મે. જેમ કે ભાઈ બોનો, અમે અમારે ટાઈમ માટે હાજર થઈ જહો કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક ના વિષયને હાથે. ભાઈ બોનો, આજ અમારી કાર્યક્રમમાં આપ તકી વાતચીતનો વિષય હૈ પારંપરિક બીજ વાગડની ખેતીની વિરાસત આત્મનિર્ભરતા અને બહેતર ઉત્પાદનનો આધાર હૈ. આના વિશે માટે ઘણા કાની અમારી આપ તકી વાતે રહેંગા, પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપને હમરાવી દાગી તે મોરે કર આપણી વાતે. તો ભાઈ બોનો, આપ હમરતા રહેજો આપણો રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: ભાઈ બોનું ગીત તો આયુષ્ય પૂરું અને ગીત બાદ એક ગીત ફરી આપ સૌનું ઘણે મન સ્વાગત કરો હ અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ભાઈ બોનું ગીત કે પહેલા આપને વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હ પારંપરિક બીજ વાગણની ખેતીની વિરાસત આત્મનિર્ભરતા અને બહેતર ઉત્પાદનનું આધાર હૈ અણા વિશે માટે જાણકારી અલવા બલ્લે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી મનીષજી તો સપ્તકી પહેલા આપણે હામરી લણાની વાત અને મોરે કર આપણી વાતે સર નમસ્કાર
1: નમસ્તે અંજલિજી
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં
1: આપકા ઓર વાગડ રેડિયો કા બહોત બહોત ધન્યવાદ
0: સર જૈસા કી આજ આપ હમારી કાર્યક્રમ ખેતીવાડી સે જોડ રહે હૈ ઓર આજ હમારી કાર્યક્રમ મેં આપસે વાતચીત કા વિષય હૈ પારંપરિક બીજ પ્રબંધન કો લેકર હમ દેખતે હૈ કે બીજ કા પ્રબંધન કરના વાગડ જો ક્ષેત્ર હૈ ઉસકી ખેતી કી વિરાસત હૈ આત્મનિર્ભરતા હૈ ઓર બહેતર ઉત્પાદન કા આધાર હૈ તો સબસે પહેલે આપ હમ યહી બતાઈએ કે આદિવાસી ક્ષેત્ર મેં પારંપરિક બીજો કા પ્રબંધન કેસે કિયા જાતા હૈ ઓર ઇસકા ક્યા મહત્વ હૈ
1: તો કિસાન ભાઈઓ અગર હમ હમારે પારંપરિક બીજ કી બાત કરે તો વાગડ અંચલ કા હમારા જો આદિવાસી ક્ષેત્ર હૈ યહાં ખેતી કી જો પરંપરા હૈ વો આદિકાલ સે ચલી આ રહી હૈ
0: બિલકુલ
1: ઓર પ્રકૃતિ આધારિત જીવન શૈલી કા જો કેન્દ્ર હૈ ઉસકો હમ ખેતી ઓર ઇસસે જુડી હુઈ ચીઝે માનતે હૈ તો યહાં કે કિસાનો ને પીઢ઼ી દર પીઢ઼ી અપને અનુભવ પરંપરાગત જ્ઞાન ઓર સ્થાનીય પરિસ્થિતિઓ કે આધાર પર ખેતી કી એસી પ્રણાલિયા વિકસિત કી જો કમ સંસાધનો મેં ભી બહેતર ઉત્પાદન દેને મેં સક્ષમ હૈ
0: બિલકુલ
1: ઇન પ્રણાલિયો મેં સબસે મહત્વપૂર્ણ કડી હૈ જિસે હમ ખેતી કી આત્મા કહે સકતે હૈ વો હૈ હમારા પારંપરિક બીજ ક્યુંકિ બીજ ખેતી કે લિયે એક આદાન યા વસ્તુ નહીં હૈ બલ્કિ યે હમારે કિસાન સાથીઓ કે લિયે ઉનકી સ્વતંત્રતા ઉનકી ખાદ્ય સુરક્ષા ઉનકી સંસ્કૃતિ ઓર ખેતી કે જ્ઞાન કા પ્રતીક હૈ
0: બિલકુલ
1: તો કિસાન ભાઈઓ હમ કહે સકતે હૈ કે જિસ કિસાન કે પાસ અપના બીજ હોતા હૈ વો ખેતી કે લિયે બજાર પર બહોત કમ નિર્ભર રહેતા હૈ
0: જી જી સર
1: ઇસી કે ઉલટે યદિ હમ બાત કરે તો કિસાન હર સાલ બીજ ખરીદને કે લિયે બજાર કી તરફ દેખતે હૈ કઈ બાર બીજ કે મિલને મેં જો દેરી હોતી હૈ ઉસસે ઉનકી ફસલ પ્રભાવિત હોતી હૈ
0: બિલકુલ
1: ઓર બીજ કે સાથ કઈ સારે બાહરી સંસાધનો પર ઉનકી નિર્ભરતા બઢતી ચલી જાતી હૈ
0: જી જી
1: તો આજ અગર ખેતી કી લાગત બઢ રહી હૈ જિસમેં ઉર્વરક કીટનાશક મજદૂરી ઓર સિંચાઈ ઇનકે ખર્ચ જો કિસાનો કે લિયે એક બડી ચુનૌતી બનતે જા રહે હૈ યહાં પે એસે સમય મેં અપને ખેત કા શુદ્ધ ઓર ગુણવત્તાપૂર્ણ બીજ યદિ વો તૈયાર કરે તો ઇસસે કઈ તરહ સે હમારી ખેતી મેં લાગત કો કમ કરને મેં સહાયતા મિલેગી
0: બિલકુલ સર
1: ઓર આત્મનિર્ભર ખેતી કી દિશા મેં યે હમારા પહેલા ઓર મહત્વપૂર્ણ કદમ હોગા
0: બિલકુલ સર આપને સહી કહા જૈસા કે આપને બતાયા કે કિસ તરીકે સે અગર કિસાન કે પાસ ખુદ કા અપના બીજ હોતા હૈ તો ઉસકી બજાર કી નિર્ભરતા કમ હો જાતી હૈ ઓર અગર ઉસકે પાસ અપના બીજ નહીં હોતા હૈ તો કિસ તરીકે સે ખર્ચ બઢતા હૈ ઓર ઉસકે સામને ચુનૌતી આ જાતી હૈ યહી અબ મેં આપસે જાનના ચાહુંગી કે વાગડ ક્ષેત્ર કે કિસાન કિસ તરીકે સે બીજો કા પ્રબંધન કરતે હૈ
1: તો દેખિયે કિસાન ભાઈઓ જૈસે કે કહા ભી જાતા હૈ જૈસા બીજ વૈસી ફસલ તો ખેતી કી સફળતા કા પહેલા આધાર અચ્છા બીજ
0: બિલકુલ
1: યદિ બીજ સ્વસ્થ હૈ શુદ્ધ હૈ ઓર ઇસી કે સાથ વો મજબૂત હૈ તો ફસલ ભી અચ્છી હોગી
0: બિલકુલ
1: ઇસલિયે કિસાન પૂરે વર્ષ અચ્છી ઉપજ કી ઉમ્મીદ લેકર ખેતી કરતે હૈ ઓર હમારે વાગડ ક્ષેત્ર કી જો મુખ્ય ખેતી હૈ વો વર્ષા આધારિત ખેતી હૈ યાનિ કે વો બારિશ કે પાણી પર નિર્ભર કરતી હૈ
0: બિલકુલ
1: તો એસી સ્થિતિ મેં યદિ બીજ કમજોર યા ખરાબ હુઆ તો હમારા ખર્ચ હમારી મહેનત દોનો જો હૈ પ્રભાવિત હોતે હૈ તો કિસાન સાથીઓ યદિ બીજ પ્રબંધન કી બાત કરેં યાનિ કે બીજ કી વ્યવસ્થા કી બાત કરેં
0: જી જી
1: તો વાગડ કી જો પારંપરિક બીજ કી સંસ્કૃતિ હૈ ઇસમેં જ્યાદાતર जो फसल के लिए लगने वाला बीज होता है वो किसान पहले से अपने घरों में रखते हैं। तो बागड़ के गांव में बीज संरक्षण कोई व्यक्तिगत कार्य नहीं है,
0: बिल्कुल,
1: बल्कि ये एक सामुदायिक संस्कृति का हिस्सा है, जहाँ पे हम देखते हैं कि कई बार या तो हमारे पास बीज कम है या किसी तरह का बीज यदि हमारे पास नहीं है, तो ऐसी स्थिति में किसान एक दूसरे के साथ बीजों का आदान प्रदान यानी कि विनिमय करते हैं, जिसके बदले में कहीं कोई पैसा नहीं देना होता है।
0: बिल्कुल।
1: यदि किसी किसान की फसल खराब हो जाती है तो गांव के दूसरे किसान उनको बीज उपलब्ध कराते थे। इस प्रकार बीज सामाजिक सहयोग और सामुदायिक सुरक्षा का माध्यम भी है।
0: बिल्कुल।
1: बीज के चयन का कार्य बहुत महत्व रखता है। तो कटाई के समय खेत की जो सबसे अच्छे पौधे होते हैं उनको किसान चिन्हित करते हैं। इसमें जो बड़े दाने वाले, जैसे हम मक्का की बात करें तो बड़े भुट्टे या अन्य दाल वर्गीय फसलों की बात करें तो उड़द, मूंग, तुअर, इनमें जो सबसे बड़े दाने होते हैं और ज्यादा फली वाला जो पौधा होता है उनका चयन किया जाता है।
0: बिल्कुल।
1: इस प्रकार के पौधों से प्राप्त दाने जो हम बीज के लिए रखते हैं और अगली बुवाई में उनका उपयोग करते हैं।
0: बिल्कुल।
1: बीज चयन में सबसे महत्वपूर्ण यदि हम भूमिका की बात करें तो किसान साथियों, बीज चयन में महिलाओं की भूमिका बहुत ही महत्वपूर्ण होती है।
0: जी जी।
1: वे बीजों की कटाई छटाई करने से लेकर सफाई, सुखाने, संरक्षण और भंडारण जैसे महत्वपूर्ण काम को पूरे साल संभालती हैं। परिवारों में बीज संरक्षण की जिम्मेदारी पूरी तरह से महिलाओं के पास होती है।
0: जी जी।
1: ये कहना कोई अतिशोक्ति नहीं होगा। और यही कारण है कि ग्रामीण महिलाओं को पारंपरिक बीज का ज्ञान के जीवंत भंडार के रूप में माना जाता है।
0: बिल्कुल सर, आपने सही कहा। जैसा कि आप हमें बता रहे हैं कि हमारे वागड़ क्षेत्र के किसान भाई बहन जो हैं, वो पारंपरिक बीज का प्रबंधन कैसे करते हैं और साथ ही महिलाओं की इसमें क्या भूमिका है, तो सर अब यही मैं जानना चाहूंगी कि बीज के चयन की शुरुआत कहां से होती है, इसके लिए कौन कौन सी विशेष बातों का हमारे किसान भाई बहनों को ध्यान रखने की जरूरत होती है।
1: जी बिल्कुल, बहुत ही महत्वपूर्ण बात है। तो किसान साथियों, अगर हम बीज के चयन की बात करें तो खेत से ही शुरू होता है हमारे बीजों का उत्पादन। अक्सर किसान ये मानते हैं कि बीज उत्पादन फसल कटाई के समय शुरू होता है।
0: बिल्कुल।
1: जबकि वास्तविकता में देखा जाए तो बीज उत्पादन की प्रक्रिया बीज की बुआई से ही शुरू हो जाती है। यदि किसान को गुणवत्तापूर्ण बीज तैयार करना है

ભાઈન બોનો અણસ્કિથાથી કાર્યક્રમ ખેતીવાડી થકી પડે સુટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યો એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગથરા કેમ્પસ વાંસપાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનુ ફિર મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિશે ને હાથે તારુદી રામ રામ.